મીરા ગીતે એને સિંગલ ચિત્રપટ સંગીતે અતિશય લાવણ્યમત ગીતે ધર્મદાસ વાલપુલકે ગેમરુ પીરસુદો હંડત લતા વાલપુલકે મુર્દુ સુવંદ પીરનું ગાયન તેગતુને દિલિંદા ઉદે કિને મે ગીતે સિનેમા લોકે સુવંદ કરગનેનો મે ગીતે અસુવિત હિતતે ઇન્ને ઉદાસન કિરિલ્લ્યક વગે મુર્દુ વર્ણ સંસું નિયાંદ હદવતટ સેમિંગ ગલાયન સંગીતે સંગીતે મે ગીતેટે દેન હેંગીમ અતિશય વિશેષાય સરળ રિધ્મ્યક નવે એક ગીતેટ વર્ણ્યક ગમનક સહ સિનેમા રસય ગેન શબ્દ્યક ધર્મદાસ સહ લતા વલ્પોલગે હંડ દેક એકતુ વેનવિટ મે ગીતે આહન કેનાટ નવ લોકયક વિરુત વેનો સુવંદ સંસુન સહ પરણ સિનેમા રસયન પીરુનુ મુત્તુસામીગે સંગીતેન રસવત વેન ગીય દેન ઓબટ લંકા રેડિયો વેટિંગ દિલિંદા ઉદય Heute hören wir Sie ein Lied, das die elegante Stimmung klassischer Sri-Lankesischer Filmzeit zurückbringt. Dilinda Ude, gesungen von Dharmadas Walpole und Lata Walpole. Ar Muthuswami Musikalse trägt eine besondere Ruhe und eine Wärme, filmische Atmosphäre. Dharmadas Stimme bringt Tiefe und Klarheit, während Lata Walpole eine weiche, leuchtende Farbe hinzufügt. Gemeinsam wirken sie wie zwei Stimmen, die eine Filmszene zum Leben erwecken. Ruhig, gefühlvoll und zeitlos. Jetzt für Sie, Lanka Radio, Dilinda Udaya.

મિલન ગીતે શ્રીલંકા ચિત્રપટ ઇતિહાસે અતિશય વિશેષ મોહતક ઇદિરિયેટ યાઉં સાવમાં ગાયનકરની ઇન્ડિયાવે સંગીત લોકે દીપ્તિમત તારકાવ લતા મંગેશકર સિંગલ બાસ આવે એગે હાંડટ તિયને અસીમિત પિરિસુદુભ સેમિંગ હાદવટ વેટન સુવંધ મેં ગીતે અતિશય લાવમત્ય સિનેમા મોહતક બોટ પાત કરેલા દેનવા લતા મંગેશકર ગે ગાયન સિંગલ વચન વડે ગલપન આવ્યું સેમિંગ ગલા યન સંગીત સુવંધ પીરનું રિધમે મેં સિયાલ લેગતુલા ઇદિરેટ યવું સવમાં આહણ કેનાટ અતિશય વિશેષ અદ્દગીમત દેનો અભિસુદાન કરા એ ગીતે મેં ગીતે સંગીત સપ્યાને એસ દર્શન મૂર્તિ મેં ગીતે અતુલતુના સરસુલન ચિત્રપટ મેં લતા મંગેશકર ગે સિંગલ ગીતે ઇદિરેટ યમું સવમાં